0: jian bo zha yin.
1: Di zhe bo zha ri ri ne gang zhong zhe xie dong yin.
2: Gang zhong xie leng.
3: Zashin sebi nyankun rukpo namba, kinamba di muigin na Tata kichak nyanlim tanjo jimbanda Ngasu sorhun gyanruk nyanchin kan orkila longchin ga gangzhong shalanga lechin yin Derunga gangzhong shalanga lechin de ngay kichak lando Zintang som jingshi langa ka zangnam gil yin Re rukpo namba, derunga gangzhong shalanga lechin di nga ngasi Gesir adungtang rukpi masi ayangta nyamu se ni Dumuga jojiz kodiga daltang Danshi kandu na yin kina Wokia rungwa lakul gyalag danshi shiyul Rētū pānāmbā, tā kīnjī khēsil tārta, zhōnghūy pāshūng sōjīn rīgnīn dā tārpil tāng, tāni lāgta wāndi tsākil kā kēsir rīgnīn dē tsōngi nā, nā rīgnīn dā tārpil yīgū shōngi, tāng tāng rīgākūb kī yīnā yīng, tākir lāmin zā tāng zāshīn bē gāng rīl. Ghanāl tīr mīgī dāl tāng, ngā chū sōrungan wārkī lā lōng tāna tsōngi nā, lāngjī kēsir gyāw gā rōng dā dālin tāng rīgjūr gā shāwān dā yīng, lū tāma gā rāng, rībī yōng nā rīl. Nyamān dā chū rāng, rōng lā khūl gyān dā sōrungan wārkī lōng tāng nā dānshī dāl tāng, tāng lāng āyēn jīl sī gu nōng dā dālin dā rīgjūr gā shāwān dā rīb tāng rīb jīmbē gāng yīn. Tē nā wārkīm dē yīng nā, kīr gā shāwā gā kōm lāg tāng tīn dāl tāng, ʻshī rōng lā khūl gyān dā yīng, tē rāng gā gāng zhōng shālāng gā lēc nā dānshī shī yōl. Tā nā ʻshī shūnī kō Rangga matsi ga nyungwa tanga dhelanda ga kesar yunga kakwa ni kaftas ga kanchuk.
0: Khtam tang khtam zini, sem tang sema bichuk. Tun tang tun galang ni, li tang liig jabuchuk.
1: Tsong na woshka la nongchim je gangjong shenang lintan la nyambara ga sisi.
3: Ya rungwa lakhu jya kyo demu?
4: O demu, gozimba demu.
3: Demu yin, terang yin kanggu abdaalang yin warcham dhani ngay kyo chandhe kalma danshi, da kyo chiga thang chaltang ha?
4: Chaka chaka kyo mek.
3: Ya, ya, ya. Tegana nanang yin gina ki rung chadzi dhalang nari?
4: Tamuk ser zong zo, tani malang ayin chik zo, tatamu zi ki yung khaya nga dhalang nari.
3: Arre talu yin na?
4: Talu yin na ta thanglang yin ji kandhi to milk hui chabijir tamu zi huk. Daag dhalang yin macha gang go zong jung tamu zi.
3: Rizhi, tanglong yin dhe dhalan yu hachir nima chi muzi gui chir ta?
4: Hachir nima nyekha zong dhata muzi gira nga dhalan ta.
3: Rizhi. Gwanshilin yin na rungi chi chungri tazu gesir yung dhe tang vaghchak chi samu jikur tazu namzi gin chir.
4: Rizhi, ta nga yin na chi loo chi gaja chi chak chi loo chi nita muzi gira. Ta pachir nga loo jay giz gindi dhada chichin da yung chiba tari dao ni nisa ta muzi gira. Ta ti kapsa... Tā rāga nāni rādhā tachī tī nyāngu nī gāng tamo sikchī.
3: Rī.
4: Tā rādhā tachī nāni tā chī nyāna dōnu tā lāng dōng shī.
3: Rī.
4: Tī kāpsa tā jōng chī kāpsa tukwa sāngā tā lāng dōng tā tā tōng tē nyāna, yāng nā nā rī gā shiā tōng tē nyāna. Tā tī rāma chī chua nī tā rāng gīb shiā yī nā rā lō jā gā shtāng tā pāchir tā kī dāli tā wā chī khasā mū gā shtāng rā rū tā nī chē tāng.
3: Kio pāil gāng gā
4: nā rī? Pāil zōbishang gāng tsā zōng sōn chī lē sōn yāng sō mā tē gā rī.
3: Rē, tā kyu shidi gā sōwā gā chōn nā rādhā tachī yūl. Rādhā tachī gā nā kātō tē kāzhāng chokwā gā yōng dā māngā zhā tāng. Tē tēnī dāl tāng rāngyā līyāng kēsir yōng gā shōng dē chōwā pē kyu ngū sāng zhā.
4: Chōng dī tā rōngā kāzhāng chokwā gā yōng stā tā chī mā chib zhīn tē xī gā rā gā
3: sā.
4: Rē. Tā tēwā sāng gā rōng shā kō nō tā tā Nyani dali ya, rong tata ta lo chong nukho zina ta, tari sa tsosha yi nukho, rong tata ta shang chok zina ta, wak jia tsa ka karmo tringir se je, kesir ka chom tan sarin se je, ta ta mota chima chib zin ka yang tata ta, aram zin ta cha mo zini ta wak kagdang ra nu tani chi tong ta.
3: Zhe.
4: Ta tani yang cha tsoko choka yang chi yara lo, bachir chong a chi tingi zong ti ta, mang chik ka lo zo lang, bachir to mura ten jo ga. Tiki dali ta ya zga ta wak jing ka jong ka lam ka ti chi po zga chik shi ma tab ta, ta tani, Pachir nyi tong chi tiki chibdini zong te ta rong da yang rada tichinda nyan chinga nong tana rada tiyuka.
3: A den.
4: Te nyani dali ta mangzidik ta tani ta yang shi ranga wak tangama nganchi ngi tsu ta lolan chi uraga yonkhi zu ta argam kong tamo zuk. A
3: zhi.
4: Ta rangi yig manga ra yong arti dali dali tiki dali yuma se tangi tamo zik. Tamo ni chang lop chan ju jina rada tamo kala ma shiong zik.
3: A zhi.
4: Ta su hundi chong lang me tuk zu tani ta lak lang kasi gishkir zu ndi munda ta nga zu lōlān chī tā, ngōni gālā ālālāmu ālālān chī ngū, tālālāmu tālālān chī ngū, tiritā ngā yī kīsāb. Tā tīnchōni tā ngā tā ngā ngū māki nā chī ngū, tīnchōni tā sāndā yī sā ngū māki chī ngū, rīmchīn tā tā khī yī mū tā rī tā, rīyōndī tā wā chī tā sā mū chī tā. 이게 그냥방이 스티나 아트마치크다 종회 시고 떠나요 종회 소마직 달가지거든나라 다 파지치다는 어떤 지는 지 이제 지급치 고르가 완주는 다 우측도 무슨 아직 그 종교식은 있잖아 세지고
3: 하시지 다 종교 회장들과 다 걸터서 그런 게 유문 세로노 한식 종교 난도인 기나라 다른 거 아니고 하트니 도모래라
4: 어떤 머리 다 파지로 그 종디 체크고지 그런 게 고니 제가 같이더나 디는 거 인터그로지 제가 지 희소나다 티토달랑타나 와크죠 아무히지 체포민 도모스리
3: 제제 다 총진이 개서 종데 랑겐 젠지이 제생이나 데로브종여망부이 다타 달랭주 고름 데토나 다랑기 따특 개서 종데 젠지 누가 촌니 다 용히 라히즈가 랭교라 영등 쩨틀랭주 선바메니 허저와 시그펜 도모 아무슬크 어르종어요카
4: 아 다 아트크 유카 인도치코다 응나니 ᱡᱚᱝᱠᱷᱤᱡᱜᱟ ᱛᱟᱱ ᱫᱤᱦᱱᱟ ᱡᱚᱝᱠᱷᱤ ᱯᱟᱪᱤᱨ ᱪᱮᱠᱷᱟᱫ ᱜᱤᱫᱟᱞᱟᱢ ᱛᱤᱱᱟᱝᱜᱤ ᱢᱟᱞᱟᱭᱮᱱ ᱴᱷᱤᱠᱥᱤ ᱡᱤᱛᱚᱢᱚᱡ ᱜᱤᱫᱟᱞᱟ
3: ᱟᱡᱮ
4: ᱛᱟᱛᱟᱛᱟ ᱜᱤᱪᱷᱚ ᱤᱧᱡᱤᱱᱟᱭᱚ ᱥᱟᱯᱥᱩᱜᱩᱱ ᱫᱟ ᱜᱤᱪᱷᱤ ᱱᱫᱮᱛᱟᱝ ᱡᱮᱣᱟᱭᱚ ᱱᱚᱠᱥᱤ ᱡᱤᱨᱟ ᱤᱧᱱᱟ ᱪᱤ ᱛᱟᱛᱷᱟᱝ ᱥᱤ ᱡᱤ ᱛᱤᱛᱷᱟᱝ ᱥᱤ ᱡᱤ ᱜᱚᱢᱤ ᱛᱷᱟᱝ ᱥᱤ ᱡᱤ ᱱᱚᱢᱚ ᱭᱚᱠᱨᱤ ᱡᱚᱝᱠᱷᱤ ᱛᱤᱱᱟᱝᱱᱟ ᱛᱟᱛᱟᱢᱚ ᱭᱚᱠ ᱥᱚᱢᱚᱱ ᱵᱚᱜᱤᱱ ᱛᱟᱠᱩᱨ ᱛᱟ ᱪᱤ ᱨᱮᱡᱚᱱ ᱠᱟᱱᱥᱟᱥᱤ ᱠᱟᱛᱤ ᱨᱮᱨᱢᱩ ᱛᱷᱟᱝ ᱥᱮ ᱡᱚᱜᱟ ᱫᱚᱢᱚ ᱜᱤᱧᱟ ᱛᱟᱛᱟᱢᱚ ᱭᱚᱠ ᱛᱤᱱ ᱴᱷᱚᱱᱤᱛᱟ ᱞᱟᱵᱫᱩᱱ ᱱᱩᱨᱤ ᱛᱮᱨ ᱫᱚᱱᱥᱤᱱ ᱱᱤᱛᱚᱢᱚ ᱫᱟᱞᱟ ᱛᱟᱛᱟᱡᱚ ᱤᱧᱡᱤᱱᱟᱛᱟᱱ ᱥᱚᱢᱚᱱ ᱵᱚᱜᱤᱱ ᱛᱟᱠᱩᱱᱫᱮ ᱦᱟᱪᱤᱝ ᱫᱮᱣᱟ ᱥᱟᱢᱚᱭᱚ ᱱᱩᱜ ᱫᱚᱝᱠᱷᱤ ᱛᱟᱛᱟᱱᱤᱜᱟᱛᱟ ᱥᱤᱜᱤᱡ ᱜᱨᱟᱝᱜᱤᱨᱟ ᱠᱟᱯᱥᱤ ᱠᱟᱥᱛᱟᱝᱤᱱᱟ ᱪᱚᱠᱚᱞᱟ ᱞᱮᱱᱛᱟᱱ ᱠᱟᱥᱛᱟᱝᱤᱱᱟ ᱪᱚᱠᱚ ᱥᱤᱜᱤ ᱧᱮᱢ ᱡᱤᱜᱤ ᱫᱟᱞᱤ ᱥᱟᱢᱭᱚᱝ ᱨᱟ ᱪᱮᱢᱭᱚ ᱛᱚ ᱪᱮᱢᱟ ᱪᱮᱵᱡᱤᱝ ᱜᱮ ᱛᱟᱛᱟ ᱱᱚᱨᱠ ᱢᱟᱡᱜᱤ ᱫᱟᱞᱤ ᱛᱟᱱᱭᱟᱛᱟ ᱥᱤᱜᱤ ᱪᱤᱜᱨᱟᱝᱜᱤ ᱛᱟᱱᱜᱟ ᱟᱨᱡᱟ ᱞᱟᱝ ᱛᱟᱱᱩ ᱢᱟᱜᱟ ᱛᱟᱛᱟᱱᱤᱜᱟᱛᱟ ᱪᱤᱜᱤ ᱭᱟᱢᱥᱱᱟ ᱨᱮ ᱡᱚᱝᱠᱷᱤ ᱛᱟᱠ ᱥᱤᱜᱤ ᱥᱟᱫᱟᱱ ᱫᱮᱞᱚ ᱪᱤᱠᱤ ᱩᱠᱪᱤᱜ ᱛᱟᱢᱚᱡ ᱦᱚᱠ
3: ᱡᱮ ᱛᱟᱨ ᱡᱚᱝᱜᱤ ᱠᱟᱯᱥᱤᱞ ᱛᱟ ᱛᱟᱱᱤ ᱞᱮᱝᱜᱩ ᱱᱤᱜᱱᱟᱝ ᱪᱤ ᱛᱷᱚᱢᱨ ᱡᱤᱜᱚᱴᱤ ᱠᱟᱠ ᱠᱟᱝ ᱟᱪᱠ ᱪᱮᱜᱟ
4: ᱛᱟᱨ ᱛᱩᱱᱫᱤ ᱡᱚᱝᱥᱛᱟ ᱜᱟᱱᱟᱝ ᱜᱟ ᱛᱟᱠ ᱛᱟ ᱡᱚᱝᱥᱛᱟ ᱨᱟᱝ ᱜᱤ ᱪᱤ ᱪᱷᱟᱡ ᱜᱩᱱᱟᱨ ᱛᱟ ᱪᱷᱚᱱᱫᱤ ᱱᱤ ᱚᱪᱷᱟᱜ ᱡᱚᱱᱚ ᱠᱩᱜᱟ ᱛᱟ ᱡᱟᱝ ᱪᱤ ᱟᱴᱚᱢ ᱪᱤᱱ ᱥᱟᱨᱱᱟᱱᱤ ᱱᱟ ᱪᱚᱠᱚ ᱛᱟ ᱟᱱᱫᱟᱢᱤ ᱛᱟᱞᱟ ᱴᱤᱜ ᱡᱤᱱᱟ ᱪᱚᱠᱚ ᱱᱫᱟᱨ ᱠᱟ ᱫᱟᱢᱟ ᱜᱞᱚᱡ ᱜᱞᱤᱝ ᱜᱚ ᱛᱚᱱᱟ ᱫᱟᱢᱟ ᱜᱟ ᱥᱛᱟ ᱛᱤ ᱪᱤᱜ ᱛᱚᱱᱟ ᱛᱮ ᱠᱟᱱ ᱠᱷᱟᱪᱤ ᱵᱚᱢᱤᱠ ᱛᱟ ᱥᱩ ᱥᱭᱟᱛᱟᱱ ᱜᱞᱟᱠᱟᱨ ᱥᱭᱟᱛᱟᱱ ᱨᱟ ᱪᱤᱜ ᱪᱚᱱᱛᱟᱱ ᱜᱞᱟᱠᱟᱱ ᱫᱟᱱᱤ ᱛᱟᱠ ᱥᱤᱜ ᱧᱮᱢ ᱢᱟᱨᱡᱤᱜᱱᱟ ᱛᱤ ᱱᱟᱝ ᱛᱚ ᱱᱚᱨ ᱡᱮᱱᱫᱟᱱ ཁྱི ཕྱད མམ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ 다 가서 갈리 마트 요치리다
5: 너지
4: 아타지나 마트 동타 갈라 크니 장치부 치부치 부쇼 미크탄 긍긍스탄라 디라 카니 랑기 지자드 인지라 요치리 파치 좀 친선가 요즈가다 지크스다 마자라 옛나영 다 치부치지 랑기다 지와용도 치크 다 야나르도 뭐 욕크
5: 제제 다 갑실대 시기 중앙이 굴타서는 게 치게 장네
4: 다 갑실대 중앙이 굴타서라 동화 성거 온천 성거 다 지금 좀 세고 노대면 되게 달리 지금 좋은 선단으로 지금 딱제 너니다 가로 고시하더나 이마 특히 근데 기다리 시하더나 예간 돌치고 때라 지금 만난다 다 되게 달리 무엇을 갑실이 굴타 좀 어떻게 있는지 단 너니 지금 시작 시작해요 대 지금 고미세지라 좀 뜬가시니 좀태요 지금 정회티 나든 따라지 요조 마토 아랑긴 느힌데 갑샤라 땅도 지근한 샤진 텐터나 정회티 나든 때 양진간조니 니스터모로 요욕
5: 제제 다초른 게 살롱송 속에 지수 대화타 송이나 경화가는 게 마요나 그다버 주 가서나 선나나
4: 뭔치다 요너 다 얌친 시가 땅 주 강사조 강사가 다시 라자마 좀 자머터 타 땅나다 대와 소소던 속들이다 다시 란디 자머터 혼토디 땅이 다니 마라용 땅 이프터 다 스타팅 담프니다 티스티는 그라 땅나 와르지나 소토모 요크모 다 티스카스 타 인지나 타 롤은치 어종샤라시 에 차프터 인지나 타 ngachu injina ta nyanag soma di asinir. Nyanag soma gita dekhun rimchingi injina ta nyanag jami si jisung. Dita pachir rjong shala si tiki nyanag jami gar jong a nyan gozi. Tiki tanda ta lolin so so ni chigi kabdai yung na ta lo injina ra ngazo kani zong ra kani chigi lolin chu kabdai dewa yarka mar kaga ta chigi kansa kuma si ji andir kaga pocho tigna. Nyanag soma ta rjong a mang na si ti. Nyanag rjong a son. ᱛᱮᱜᱤᱱᱡᱤᱨᱡᱤ ᱪᱤᱡᱚᱱ ᱥᱮᱠᱤᱥᱞᱟ ᱛᱮ ᱪᱷᱩᱱᱭᱟᱱ ᱥᱚᱢᱟᱜ ᱟᱛᱨᱟ ᱡᱚᱱᱟᱥᱭᱟᱱᱚᱫᱤᱠ ᱛᱟᱛ ᱱᱚᱢᱟᱛᱟᱢᱩᱫᱨᱤᱱᱟ ᱛᱟᱝᱜᱟ ᱱᱤᱱᱟᱱᱚ 디 계속 심지 큰 거 추지 정원형 쇼 그렇게 뭐도 있고 게 좀 희침자 침을 요니나 따당이 강사가 지리아 소소 되게 자리들 지대라 파지는 거 추 대한 손조지는 침리라 다와 그 다만 타에 나라 홀론 인질 돌미니가라 다동친 좁지 그 회차 파지도 요니 또 뭐스 메니 침정스 메크 다 강사 송게 촌 용게 송거 그 되게 이 지대라 좀 했다 또 뭐스리 침리라 좀 해면서 또 왔고 메크 인초다 종스타인 지나라 다 간치 그 종스타도 요 지달이 토마 토모셰트 요크라 요 랑게지 응그징가 종스타도 무지정 그리고 마뇽다 다 랑게 제종가 지나토모 그 총리즈 그 장치스고나 남카티 종아 가조가 노마니 지 종스탄도 무지요탄도 치트냐창 미타 요추 요너디 토모셰트 요크
3: 아레 랑일 총리타소 아레 대바그능나 종아 가크는망 대비진트 종탄데비 샹글 망아요는 더그영 초 종화증 연준데 튕킨 좀 해결라
4: 아 요치리 요치 나조치가 카니가 아가폴로는 치타 종히 체르미 치르칼은 어종샤리 따뜻히다리 테나타와 그 차퍼다른 게인지나라 따따 초냐는데 티지 샤탄다 로조럽 정 다르 종스타타 트리사도 티 용아카도 토카게 종타 차이른지 쿡 옛날에 다 나른 게 소나 하징다 얌친 그지 유과드 그 저는도 무신다.
3: 다 용 레리랑 용나 용 레리 용타 용 레리요. 되나 용타 레리가 그나 때 자치시 먹상.
4: 용타 그 시군이 잖아다 시가 용 초칭 촌점 그 동스타지 도모지 다 겐나 건 시체랑 그 모두 맞으신. 만칠 로르 비아치르 급치나다 더치나 셸 용들이.
3: 아지.
4: 중앙타 좀 손주지나 다 크기 다 사그니 그 동스타 시가 차지진. 뭐마 욕 다 동스타가 체크하다 모두. 그런 게 이제 날 때 Jungta te jingwaayi, ta na nang waran di dhani gda lingku chi tagzi go mulung rung ran dana lorung chi zung chan gu jungta, jungkhi nga war kisha chi tarka chigidali ta kirtab shani jingwa gan shik tseran kir jungta, tsondam kir jungta ta kirga tamo se kira ta kanshta chan kirga jungta tak shiga chid kundu cha chi chin, ta tamo se kri yang chu manchuni kirgi tari yungni ka jungta tamo se kri ta nga rangi nji na ta su jingwa ka zang chukwa ka jungta ta mungzizi ta ikunar
3: 다른
4: 옥칭나로 시사무타지고
3: 손름 그다가 용타더라 뒤쪽 가서 쪽하고 용타니가요 차프나로 시기요까
4: 또 차프리옥 다른 동화 가서 쪽하고 용타이나요 그래서 그거는 지 응근섬라 다양나 또 지 동스토즈가 다 지 담오이 야라 저기 용군이 또 무슨지 다 동화 가서 시체는 그 동타이나 다 그때 지 그런 돈 보이다리 동스타가는 하루 지 당나요 그렇게 스타브디니 또 무슨지
3: 레칭 나가 정달 땅에 땅에 차버지시잖아.
4: 야 저거 떠나 땅이 하나 동아 가던 똑같이 좀다. 계속 그 톰친스는 또 무슨 얘기고.